0: જે જાનવર છે વહા કે કી પ્રકાર સે દેખભાલ કરો છો?
1: અબ વહા કી બારિશ કે લેકે આપણને ટોપટાપરા ભી કર રાખ્યા છે, ચદર ઉદર સેટ ભી કર રાખ્યા છે, તો બારિશ કે તો વહા કે છાય કે વ્યવસ્થા તો કરની પડેગી, તો ખેત પર તો ટોપટાપરી કર રાખ્યા કરના, ચદર ઉદર સેટ કર રાખ્યા છે, ચારા વાર ઉપર ભાગ લેકે ભી ચદર ઉદર સેટ કર ગયો, તો ચાર ઉપર રાખ્યું છે.
0: બાંધ બાકી જગ્યા દેખો સૂકી છે, ગીલી છે,
1: સૂકી કર રાખી છે. અબ દેખો બરસાત માં તો થોડી બહુ ગીલી ભી રહે છે, આપણને ચદર કર રાખીએ બહુ છટો છટો જાવ તો ગીલી ભી જવું છે, બાકી વ્યવસ્થા તો બડે આપણને ચદર ઉદર સેટ કરા કે સૂકી કર રહી છે.
0: દેખો પાણું જે આપણા જે ગાયા છે બેસે છે, દેખો વાકો બ્યાબા કો ભી ટાઈમ રહે છે, તો દેખો ગ્યા પણ જે પશુ છે વાકે ભી કી પ્રકાર સે દેખભાલ?
1: દેખો વાર આપણે દો ભી છે બ્યાવગી, દો તો બે દો ઓર બ્યાવગી, જે વાર વાય ઘર પર રાખ રાખી છે, ખેત પર ભીને છોટે જંગલ છે આપણો પાસ મો ભીને ચરબક લઈને બેજ રાખી, પતો નહીં કબ બ્યા એવું રાત કો ના દન કો ભરોસો વાકો.
0: તો દેખો બરાબર સમય સમય વાકો ધ્યાન ભી રાખવા.
1: હા, તો વાકો વાર જબ ભી જવા લારા જાણી પડે છે, ખેત પર લઈ ગયા તો લારા જાક ચરા ચરો કો ઘર પર લેતા આવો.
0: ચાલતા ચાલતા આપણે જે ભણો જે દેખો ખરીદ કે જે પસલા છે ઉમાં આપણા આપ આપ આપણા જે કિસાન ભાઈ ભણ કાર્યક્રમ સુધરે છે, હું આપ સલાહ કે તોર પર કાંઈ કહો છો કે ભાઈ જે આપણી જે ખરીદ કે ફસલ છે ઉમાં કે પ્રકાર સે આપણો કે દેખરેખ કરા તાકે આપણા અચ્છી પેદાવાર હોય?
1: દેખો હું અભી એક હી સલાહ દેવું ચાહું છું, જૈસે અભી ફસલ ઉગી હૈ 15-20 દિન કી હોગી તો મેં એક સ્પ્રે કુચર કાંટા કો સ્પ્રે કર દો, ફિર 8-15 દિન બાદ ફિર દેખ કે થોડો બહોત હો તો ફિર કર દો, ઉસકે બાદ માં આપ ફૂલા કે ટાઈમ પાઓ તો ઉકે બાદ માં યે કચરા કી દવા ના છડક, ઓર અગર ખરપતવાર હે તો ઇન નિંદાઈ ગુડાઈ કરા કે ઉપડાવો, સાથે સાથે અગર હલકી હલકી કીટનાશકો તો ગ્રામ સેવક કી સલાહ સી કીટનાશક કી દવા છડક, યે મારી કિસાન ભાઈઓ સે સલાહ કાચી જી, એટલે અચ્છી પેદાવાર હોગી.
0: કુરેન્દ્રજી આપના આપણા જે કિસાન ભાઈ ભણ છે વાં કતા અતની અચ્છી સલાહ દી, એક લેક આપકો બહોત બહોત ધન્યવાદ. રામ રામ સાહેબ.
1: રામ રામ.
2: કિસાન ભાઈ ભણાઓ દેખો ये श्री वीरेंद्र सिंह जी आड़ा ग्राम कनवाड़िया से आपने कताई जानकारी देवा के लेकर सोयाबीन में देखो भाणो अपना एरिया में सोयाबीन की बुआई हुई रही है, अपना सोयाबीन में देखो खरपतवार और कीट नियंत्रण को आप प्रयोग करनी पड़े, आज आपने देखो मजदूरों से भी निराई गुडाई कराना चाहे लेकिन मजदूरों से भी काम न चले, समय पर मजदूर न मिले, पे बारिश को मौसम अलग से देखो आज आपने निंदाई खाल अगर पानी पड़ गए तो वो पाछों चाल जाए, તો એ લેકે દેખો સ્પ્રે ભી કરવી પડે છે, તો આપણા અગર સમય સમય પર દેખો આપણા કૃષિ અધિકારી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે વહાં સે અગર આપણે સલાહ લે કામ કરેગા તો આપણો કામ અચ્છો હોગો, અચ્છો હોગો તો ઉ ફાયદો આપણે કતાએ હોગો, ન તો દેખો આજ આપણે દવાએ લાભ ફાંક દે આપણે કચરો નહીં ગયો તો આપણે પૈસા ભી લાગ ગયા અને આપણે કામ ભી ન હોય તો ઉ નુકસાન આપણે કતાએ છે. તો કિસાન ભાઈ ભણો એ છોટી છોટી વાત અસી છે જ્યાં પણ આપણે કતાએ ધ્યાન દેવા કી જરૂરત છે, આપણે ધ્યાન રખાણવા કી જરૂરત છે. આજ દેખો હર ચીજ કી આપણ કતાએ જાણકારી આપણે જીકી છાવા જીકી જાણકારી આપણ કતાએ મળ શકે છે રેડિયો સે ઈ સે, આજ આપણ કૃષિ અધિકારી કે પાસ જા વહાં જા આપણે જાણકારી પ્રાપ્ત કર શકા છા. તો કિસાનભાઈ ભણો આપણી બાતા છીતા તો ચાલતી રહેગી લેકિન આપણ સુણા યો સંદેશ.
3: જલવાયુ ઓર ઉર્જા યહ યુનેસ્કો કા સંદેશ હૈ. जलवायु परिवर्तन का सबसे बड़ा कारण है मानव द्वारा किया गया जीवाश्म ईंधन का उपयोग, जैसे कोयला, तेल और गैस. प्रभाव कोयला डालता है और गैस व तेल भी बहुत ग्रीनहाउस गैसेस छोड़ते हैं. हालांकि अब देशों का योगदान बढ़ रहा है, पहले कदम उठाने में देरी की है. आबादी के बढ़ने और आर्थिक विकास से ऊर्जा की मांग बढ़ती है. सौर, पवन, समुद्र, जैव और भूताप जैसे ऊर्जा के बिना जलवायु लक्ष्य हासिल नहीं किए जा सकते हैं. यहाँ एक रोचक तथ्य है, कई देश 2030 तक जीवाश्म ईंधन ऊर्जा का दुगना से भी अधिक उत्पादन करने की योजना बना रहे हैं, जो के 1.5 डिग्री सेल्सियस लक्ष्य अधिक है. यह संदेश युवा और आकाशवाणी के सहयोग से प्रस्तुत किया गया है.